આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતના યજમાન પદે બ્રિક્સ સમિટનો આવતીકાલથી નવી દિલ્હીમાં આરંભ. બ્રિક્સ દેશોના વડાઓનું નવી દિલ્હીમાં આગમન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિક્સ દેશોના વડાઓ સાથે અલગ અલગ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે આજે દરેક દેશની આર્થિક વ્યૂહરચના માટે આત્મનિર્ભરતા અને કટોકટીની સ્થિતિ સ્થાપકતા મહત્વપૂર્ણ. સ્થાનિક શેરબજારના સંવેદનશીલ સૂચકાંકમાં ઘટાડો જોવા મળ્યો અને પુરૂષ જુનિયર એશિયા કપ હોકીની સેમીફાઇનલમાં આજે ભારત મલેશિયા સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આવતીકાલથી શરૂ થઈ રહેલી 18મી બ્રિક્સ સમિટ માટે વિશ્વભરના નેતાઓ નવી દિલ્હી આવી રહ્યા છે. વૈશ્વિક કલ્યાણના ઉદ્દેશ સાથે યોજાઈ રહેલા આ સંમેલનમાં વિવિધ મુદ્દાઓ પર સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે તેવો વિશ્વાસ શ્રી મોદીએ વ્યક્ત કર્યો. ભારત મંડપમ ખાતે યોજાનારી 2 દિવસીય સમિટમાં 11 મુખ્ય ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ એકસાથે આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહિયાન સહિત વિશ્વના નેતાઓ આ સમિટમાં ભાગ લેશે. બ્રિક્સ સમિટ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી આજે સાંજે ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન સાથે વાતચીત કરશે. શ્રી મોદી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસને પણ મળશે. 18મી બ્રિક્સ બેઠક માટે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને યુગાન્ડાના ઉપપ્રમુખ જેસિકા અલુપો નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી જયંતસિંહે એરપોર્ટ પર બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત અને દક્ષિણ આફ્રિકા વ્યૂહાત્મક ભાગીદારી

0: દારીમાં ઐતિહાસિક સંબંધો ધરાવે છે. દરમિયાન નાઇજીરિયાના વિદેશમંત્રી બિયાંકા ઓડુમેગવુ ઓજોકુવુ અને ઉરુગ્વેના વિદેશમંત્રી મારિયો લુબેટકિન પણ સમિટમાં હાજરી આપવા માટે નવી દિલ્હી પહોંચ્યા છે. શ્રી લુબેટકિન બ્રિક્સ સમિટમાં લેટિન અમેરિકન અને કેરેબિયન રાજ્યોના સમુદાયનું પ્રતિનિધિત્વ કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે આજે દેશની આર્થિક વ્યૂહરચના માટે આત્મનિર્ભરતા અને કટોકટીની સ્થિતિસ્થાપકતા મહત્વપૂર્ણ બની ગઈ છે. વધુમાં મજબૂત સહયોગ અને ભાગીદારી દ્વારા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ડોક્ટર જયશંકરે આજે સવારે નવી દિલ્હીમાં બ્રિક્સ વેપાર મંચને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. તેમણે નોંધ્યું કે બ્રિક્સમાં વિવિધ પૂરક સંસાધનો, બજારો, ક્ષમતાઓ અને અનુભવો ધરાવતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. શ્રી જયશંકરે કહ્યું કે આ જૂથ સભ્ય દેશોને તેમના અનુભવો અને નીતિઓની તુલના કરવા, નક્કર પદ્ધતિઓને મજબૂત કરવા અને નવી તકો શોધવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
1: બ્રિક્સ કે લીએ યે વર્ષ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હૈ ક્યોંકિ હમ સંસ્થાગત બ્રિક્સ સહયોગ કે 20 વર્ષ પૂરે હોને કા ઉત્સવ મના રહે હૈ. ઇસ અવધિ મે બ્રિક્સ ને અપની સદસ્યતા, ઉદ્દેશ્ય ઔર સહયોગ ઢાંચે મે કાફી પ્રગતિ કી હૈ. ભારત કી અધ્યક્ષતા મે ઇસ વિકાસ કો આગે બઢાને કા પ્રયાસ જારી હૈ.
0: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે બ્રિક્સ દેશોને અપીલ કરી છે કે તેઓ તેમની આર્થિક શક્તિને તેમના નાગરિકો માટે નોકરીઓ, સંપત્તિ અને સમૃદ્ધિમાં પરિવર્તિત કરવા માટે સાથે મળીને કામ કરે. તેમણે નોંધ્યું કે બ્રિક્સ દેશો વિશ્વની લગભગ અડધી વસ્તી અને વૈશ્વિક જીડીપીના લગભગ 40% પ્રતિનિધિત્વ કરે છે. શ્રી ગોયલે નવી દિલ્હીમાં બ્રિક્સ વેપાર મંચ 2026ના ઉદઘાટન સત્રમાં સંબોધન કરતા આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બ્રિક્સ હવે વૈશ્વિક વેપારમાં લગભગ 1/4 હિસ્સો ધરાવે છે, જેમાં ભારત બ્રિક્સ દેશોમાં વેપારના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી રહ્યું છે.
2: બ્રિક્સ સંગઠન આજ વૈશ્વિક વ્યાપાર કે લગભગ 1/4 હિસ્સે કા પ્રતિનિધિત્વ કરતા હૈ ઔર ભારત ઇસકા એક મહત્વપૂર્ણ સ્તંભ હૈ. ભારત મે નિર્મિત અભિયાંત્રિકી મે પ્રયોગ હોને વાલે સાઝો સામાન ઔર ઇલેક્ટ્રોનિક ઉપકરણો મે ભારત કા નિર્યાત સર્વાધિક હૈ. ભારત કો દુનિયા કી ફાર્મેસી કે રૂપ મે ભી જાના જાતા હૈ. હમ બ્રિક્સ કો ઇન ઔર અન્ય ઉત્પાદો કે લીએ એક મહત્વપૂર્ણ બજાર કે રૂપ મે દેખતે હૈ, જિન્હેં ભારત એક વિશ્વસનીય સાઝેદાર કે રૂપ મે દુનિયા તક લે જાના ચાહતા હૈ.
3: ટેક ટુ ધ વર્લ્ડ એઝ અ ટ્રસ્ટેડ પાર્ટનર.
0: કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે આજે બ્રિક્સ સમિટ પહેલા નવી દિલ્હીમાં રશિયન ફેડરેશનના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી ડેનિસ મન્ટુરોવ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં નિર્મળા સીતારમણે જણાવ્યું કે બંને નેતાઓએ પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા અંગે વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ આસામની નાગાંવ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે દેવાશીષ શર્માને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ તેમની ઉમેદવારીને મંજૂરી આપી છે. લોકસભા પેટાચૂંટણી માટેનું જાહેરનામું ગયા અઠવાડિયે જારી કરવામાં આવ્યું હતું. ઉમેદવારો 16મી તારીખ સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે. મતદાન 6 ઓક્ટોબરે થશે. મતગણતરી 9 ઓક્ટોબરે યોજાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને સિલવાસાની મુલાકાત લેશે. તેઓ સિલવાસાના અબ્દુલ કલામ ઓડિટોરિયમ ખાતે જનસભાના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ નમો મેડિકલ કોલેજ સહિત વિવિધ વિકાસ કાર્યોની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ સાંજે મોટી દમણના જમ્પોર બીચ તેમજ નાની દમણના નાઇટ માર્કેટ અને નમો બીચ ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ મુલાકાત લેશે. આજે બપોરના કારોબારમાં સ્થાનિક શેરબજારના સંવેદનશીલ સૂચકાંકમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા સમાચાર મુજબ સેન્સેક્સ 384 પોઈન્ટ ઘટીને 74,519 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 139 પોઈન્ટ ઘટીને 23,338 પર પહોંચ્યો હતો. ઉર્જા અને ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ 14-16 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાનારી G20 ઉર્જામંત્રીઓની બેઠકમાં હાજરી આપશે. અમેરિકાના G20 પ્રમુખ પદ હેઠળ આયોજિત આ બેઠકમાં ઉર્જામંત્રીઓ અને G20 દેશોના વરિષ્ઠ પ્રતિનિધિઓ વૈશ્વિક

ઉર્જા સુરક્ષા, પોષણક્ષમ ઉર્જા, માળખાગત વિકાસ અને મજબૂત ઉર્જા પુરવઠા શૃંખલાઓ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસ મનાવાઈ રહ્યો છે. આ દિવસ દેશના જંગલો, વન્યજીવ અને જૈવ વિવિધતાના રક્ષણ દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા બહાદુર વન રક્ષકો, રેન્જર્સ અને સમુદાયના સભ્યોને શ્રદ્ધાંજલિ આપવા મનાવાય છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ટકાઉ ભવિષ્ય માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વન અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ભારતની વ્યાપક જૈવ વિવિધતાનું રક્ષણ વન અધિકારીઓના સમર્પિત કાર્યબળ દ્વારા કરવામાં આવે છે. ગુજરાતમાં ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 4 મહિનાના ઉચ્ચતમ સ્તર $108.77 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે, જે $107.75 પ્રતિ બેરલ પર રહ્યા હતા. છેલ્લા અઠવાડિયામાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 12% વધુનો વધારો થયો છે, જેના કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા અંગે ચિંતા વધી છે. પુરૂષ જુનિયર એશિયા કપ હોકીની સેમીફાઇનલમાં આજે ભારત મલેશિયા સામે ટકરાશે. આ મેચ ચીનના મોકીમાં 2:45 શરૂ થશે. 5 વખતના ચેમ્પિયન ભારતે પુલ એના અંતિમ મેચમાં ચાઇનીઝ તાઇપેઈને 15-0 હરાવ્યું હતું. ભારત પુલ એમાં 10 પોઈન્ટ 3 જીત અને 1 ડ્રો સાથે ટોચ પર રહ્યું હતું. દરમિયાન મલેશિયાએ પુલ બીમાં ચીનને 1-0 હરાવીને સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બીજી સેમીફાઇનલમાં દક્ષિણ કોરિયાનો સામનો પાકિસ્તાન સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતના યજમાનપદે બ્રિક્સ સમિટનો આવતીકાલથી નવી દિલ્હીમાં આરંભ. બ્રિક્સ દેશોના વડાઓનું નવી દિલ્હીમાં આગમન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિક્સ દેશોના વડાઓ સાથે અલગ અલગ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે આજે દરેક દેશની આર્થિક વ્યૂહરચના માટે આત્મનિર્ભરતા અને કટોકટીની સ્થિતિસ્થાપકતા મહત્વપૂર્ણ. સ્થાનિક શેરબજારના સંવેદનશીલ સૂચકાંકમાં ઘટાડો જોવા મળ્યો અને પુરૂષ જુનિયર એશિયા કપ હોકીની સેમીફાઇનલમાં આજે ભારત મલેશિયા સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम एकदम खरा सोना जेवो गीत गुर्जरी अने गीत गुर्जरी कार्यक्रम मां आपनी साथे छे हूँ तरुलता करोड़िया। तमाम मित्रों ने तरुलता करोड़िया ना सस्नेह नमस्कार। मित्रों, मुंबई ने मोह मायानी नगरी कहेवामां आवे छे अने जे लोको बहार थी मुंबई जोवा माटे आवे छे ए लोको खास करीने बे वस्तु जोवा आवे छे। एक तो मुंबईनो दरियो અને બીજું મુંબઈની ઊંચી ઊંચી ઇમારતો, ગગનચુંબી બહુમાળી ઇમારતો। મિત્રો, કાર્યક્રમની શરૂઆત જ આજે સવાલોથી કરીએ। દુનિયાની સૌથી ઊંચી ઇમારત કઈ? મુંબઈની સૌથી ઊંચી ઇમારત કઈ? આ થયો બીજો પ્રશ્ન। અને ત્રીજો પ્રશ્ન, મિત્રો, ખૂબ ઊંચી ઇમારત હોય, ધારો કે 100 માળાની ઇમારત છે અને તમને એમાં રહેવાનો મોકો મળે અથવા તો એવી તક મળે કે તમને આ 100 માળાની બિલ્ડિંગમાં રહેવાનું છે, તો તમે કયા માળા પર રહેવાનું પસંદ કરશો અને શા માટે? અને ચોથો પ્રશ્ન પણ આવી રહ્યો છે। મિત્રો, જ્યારે જૂનું મુંબઈ હતું ત્યારે ઘણા બધા બેઠા ઘરો હતા અને આ નવા મુંબઈમાં ઊંચી ઊંચી ઇમારતો છે, તો તમને જૂના મુંબઈના બેઠા ઘરોવાળું મુંબઈ ગમતું કે હવે આ નવું મુંબઈ જે ઊંચી ઊંચી ઇમારતો, જે આકાશની સાથે વાતો કરે છે એવી ઇમારતો છે, એ તમને ગમે છે? 4 પ્રશ્નો છે, જવાબ તૈયાર છે? તો તરત જ ફોન ઉપાડો। નંબર છે 0224515413, 0224515413।

મિત્રો, આ ઊંચી ઊંચી ઇમારતો એ માનવી કલ્પનાથી તો બની જ છે, પરંતુ સાથે સાથે ઇન્જિનિયર, આર્કિટેક્ટ, ટેકનોલોજીનો એણે સહારો લીધો અને માનવીની કલ્પનાથી માનવી ઊંચા આકાશને આંબવા લાગ્યો. પણ આવી ઊંચી ઊંચી ઇમારતો બાંધવાની જરૂર કેમ પડી? એનું કારણ, જમીન ઓછી પડી અને વસ્તી વધતી ગઈ. જમીનને વધારવું એ શક્ય નહોતું અને વસ્તી વધારો રોકવો એના માટે પ્રયત્નો તો ઘણા થયા, પરંતુ વસ્તી વધતી જ ગઈ. હવે આ વસ્તીને જો આપણે દરેકને રહેઠાણ આપવું હોય તો શહેર બહારની તરફ વિકસવાની જગ્યાએ ઉપર આકાશની તરફ વિકસવા માંડ્યું. એટલે એક જ જગ્યાએ ઘણા બધા લોકો કે ઘણી બધી ઓફિસો રહી શકે, આ એનો મુખ્ય ઉદ્દેશ હતો. મિત્રો, સ્કાય સ્ક્રેપર આ શબ્દ, ઊંચી ઇમારતો માટે વપરાનારો આ શબ્દ 19મી સદીમાં પહેલીવાર સંભળાયો કે પહેલીવાર આવ્યો. અને સૌથી પહેલું સ્કાય સ્ક્રેપર એ શિકાગોનું હોમ ઇન્સ્યોરન્સ બિલ્ડિંગ છે, જે 1983-84માં બન્યું હતું અને એ 10 માળાનું બિલ્ડિંગ છે.

0: माने बाप गया छोटा जी रामा तो ना जा तो ना जी माने बाप गया छोटा जी रामा तो ना जा तो ना जी नहीं तो मारे वाचन गंता रे वो पढ़ के उपवासी
1: हम मुंबई ना रे वासी
2: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। मित्रों गीत गुर्जरी कार्यक्रम में भरतभाई खोनानो फोन हतो अने एमनु कहेवु छे के तमे जे प्रश्न पूछ्यो हतो के 100 माळनी इमारत माथी जो तमने रहेवानी तक मळे रहेवानो मोको मळे तो तमे कया माळा पर रहेवानुं पसंद करो। तो एमणे जवाब आप्यो के ना मारे नथी जवुं हं 100 माळानी बिल्डिंगमां, हूँ तो 40 रहेवानुं पसंद करूँ। कारण के तमारा घरमां रसोडुं बंद होय ने तो पण तमने जमवानुं मळी जाय અને જ્યાં પોતાના કરતાં પોતાના ઘરના લોકો કરતાં બાજુવાળા વાલા લાગે એટલો વાલ અને એટલો પ્રેમ મળે ને એ 40 સિસ્ટમમાં છે। આજે પણ 40 સિસ્ટમમાં લોકો એકબીજાની મદદે દોડી આવે છે। એટલે એમનું કહેવું છે કે આવી આવી ઊંચી ઊંચી ઇમારતોમાં રહેવા કરતાં ફરી એકવાર જો મને મોકો મળે તો હું 40 રહેવાનું જ પસંદ કરું। આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી।
3: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme Building for Resilience, Innovation, Cooperation and Sustainability with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
2: આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી। મિત્રો આપણે ઊંચી ઊંચી ઇમારતોની જ્યારે વાત કરી રહ્યા છીએ તો આ ઊંચી ઇમારતોમાં રહેવાનું પસંદ જો તમે કરતા હો તો એના માટે સૌથી જરૂરી વસ્તુઓ કઈ છે તો ત્યાં એક હાઈ ટેક લિફ્ટ હોવી ખૂબ જ જરૂરી છે। કારણ કે આટલી ઊંચી ઇમારતમાં ટોચના માળે જો તમે રહેતા હોય તો તમે વિચાર કરી લો જો લિફ્ટ ન હોય તો શું થાય। હાઈ પાવર વોટર સિસ્ટમ હોવું ખૂબ જ જરૂરી છે અને જે તમને ઉપરના માળ સુધી બધાને પાણીનું સપ્લાય કરી શકે। એટલું જ નહીં, દર 15 માળે એક બૂસ્ટર પણ હોવું ખૂબ જરૂરી છે। એક રિફ્યુઝી ફ્લોર હોવો જોઈએ, એટલે દર 20 કે 25 માળા પછી એક ફ્લોરને ખાલી રાખવામાં આવવો જોઈએ અને જો ક્યાંક આગ લાગે અથવા તો કંઈક એવી હોનારત સર્જાય ત્યારે લિફ્ટ બંધ થઈ જતી હોય છે ત્યારે બધા જ જે બિલ્ડિંગમાં રહેતા હોય એ આ માળા પર આવીને ઊભા રહી શકે અને ત્યાં એકદમ હવાનું પ્રેશર વધારે હોવું જોઈએ જેથી આગ લાગી હોય તો ધુમાડો ન આવે। મિત્રો ડ્રેનેજ સિસ્ટમ હોવી જોઈએ જે ગંદા પાણીનો નિકાલ કરી શકે અને કચરાનું નિકંદન પણ બરાબર રીતે થવું જોઈએ। ટેરેસ પર લાખો લીટરની પાણી હોવી જોઈએ, જે પાણીની ટાંકી હોવી જોઈએ જે ગુરુત્વાકર્ષણ બળના મદદથી એકદમ નીચેના ફ્લેટ સુધી પણ પાણી પહોંચાડી શકે અને જો બની શકે તો આ બિલ્ડિંગો ધરતીકંપ પ્રૂફ હોવી જોઈએ। એટલે કોઈ પણ જાતના ધરતીકંપ થાય તો પત્તાની જેમ જે બિલ્ડિંગોને પડતા આપણે ટીવીના સમાચારોમાં જોતા હોઈએ છીએ એવું આ બિલ્ડિંગો સાથે ન થાય એટલે જ એને ધરતીકંપથી એ પ્રૂફ રહી શકે એવી બનાવવી જોઈએ। મિત્રો અત્યારે જ્યારે નેપાળમાં પૂર આવ્યું ત્યારે આપણે એક મકાન એવું જોયું કે આજુબાજુના બધા જ મકાનો તૂટી ગયા, બધા પાણીમાં તણાઈ ગયા, પરંતુ એક મકાન એમનું એમ ઊભું હતું અને જ્યારે શોધ કરવામાં આવી કે કેમ આ મકાનને નુકસાન કેમ ન થયું તો એનો જે પાયો હતો એ ખૂબ મજબૂત એકદમ નીચે સુધી ઊંડે સુધી ગયો હતો। તો આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના।

0: समाणी मुंबई नी कमाणी समाणी ए मुंबई नी कमाणी मुंबई मा समाणी आय आय आय कमाणी।
1: मित्रों हंसा ठाकर नो फोन हतो अने एमनो केवू छे के एमने पण चाली मा रहेवानो ज पसंद करे कारण के चालीमा बाळको क्यारे मोटा थई गया ने खबर ज न पड़ी एटले मारा बाळको बाजूना घरमां ज मोटा थया एवुं एमनुं कहेवुं छे। तो मित्रो पण आ ऊंची ऊंची जे इमारतो छे ने एमां रहेवाना अनेक फायदाओ छे कारण के आ इमारतना टेरेस परथी तमे आखुं शहेर जोई शको, बाजूमां जो दरियो होय तो ए जोई शको अने सुंदर आकाश खूब ज नजीकथी तमे निहाळी शको। એટલું જ નહીં તમે ઊંચા માળી ઊંચા બિલ્ડિંગમાં ઊંચા માળે જો રહેતા હો તો તમને ટ્રાફિકનો ઘોંઘટીયો અવાજ નડતો નથી એટલે કે નોઇઝ પોલ્યુશન નડતું નથી અને તમને તાજી સ્વચ્છ શુદ્ધ હવા મળે એટલે કે એર પોલ્યુશન પણ નડતું નથી। મિત્રો જ્યારે તમે ઊંચી ઊંચી ઇમારતોમાં રહેવા જાઓ ત્યારે ઘણી બધી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે જેમ કે સ્વિમિંગ પૂલ છે, હાઈટેક જીમ છે, પછી ક્લબ હાઉસ છે, અનેક આવી સુવિધાઓ આ બિલ્ડિંગોમાં હોય છે। એટલું જ નહીં હાઈ સિક્યોરિટી હોય, સીસીટીવી કેમેરા બધે જ લાગેલા હોય, ડિજિટલ તમે એક્સેસ કરી શકો અને એટલું જ નહીં સિક્યોરિટી ગાર્ડ્સ પણ હોય એટલે તમારી સલામતીની પણ પૂર્ણ ખાતરી અહીં હોય છે। એને વેન્ટિલેશન એટલે કે સૂર્યપ્રકાશ ખૂબ જ સરસ રીતે તમે એને સન બાથ જે કહેવાય એ તમે કરી શકો અને વેન્ટિલેશન પણ તમને ખૂબ સારું મળે છે એટલે ઊંચી ઇમારતોમાં રહેવાના પણ અનેક ફાયદા છે પરંતુ ઊંચી ઇમારતોમાં રહેવાના અનેક ગેરફાયદા પણ છે એ આપણે જાણીએ આ ગીત બાદ।

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। मित्रो, ऊंची इमारतोमां रहेवाना केटला गेरफायदाओ पण छे, जेम के तमारो बधो ज आधार लिफ्ट पर रहेलो छे। जो लिफ्ट बगड़ी जाए, मेंटेनन्स माटे थोड़क वार माटे पण बंद करवामां आवे, त्यारे घणी बधी मुश्केली नड़ी शकती होय छे। कारण के जो तमे खूब ज ऊंचा माळा पर रहता हो तो तमारे एटला ऊंचे चढ़वू के उतरवू मुसीबत थई शके। एटलू ज नहीं, अहींनो मेंटेनन्स मोंघू होय पण आ इमारतोमां रहेनारा लोकोने आ मेंटेनन्स खरेखर परवड़े एवुं होय छे, एटले ज तेओ आवी ऊंची इमारतोमां रहेता होय एटले मेंटेनन्सनो कोई सवाल एवो आवतो नथी। परंतु ऊंची इमारतोमां ज्यारे तमे रहेता हो त्यारे खूब पवन फूंकातो होय छे अने बारी बारणा तमे खुल्ला राखी शकता नथी। कारण के बारी बारणा खुल्ला राखवा એ જોર જોરથી ધડાકાથી બંધ થતા હોય છે, એટલે પવન ખૂબ જોરમાં વહેતો હોય છે, અને એટલું જ નહીં મોબાઈલ નેટવર્ક પણ જેમ તમે ઊંચે જતા જાઓ તેમ તેમ નબળું થતું જાય। પરંતુ આવી ઊંચી ઇમારતોમાં એનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે અને વાઈફાઈ ફેસિલિટી આપવામાં આવતી હોય છે, અને જ્યારે કોઈ ઇમરજન્સી સર્જાય ત્યારે આવી ઊંચી ઇમારતોમાં રહેનારા લોકોને ઘણી મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે। તો મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને આપો રજા। આપણે ફરી મળતા રહીશું, ફરી મળીશું, ચોક્કસ મળીશું। અત્યારે રજા આપો।